0: ઊંચો બાદ ને આમચો આંગણવાડી ને હોય છે નોની પિલામંચો મહિના ને સબ પિલામંચુ એક હાર વજન હોવાય હર મહિના
1: અચ્છા
0: તો હું માતા મન કે બોલે પિલા મન કે તો ધરુન ધરુન એવું ચાત હું માતા મન તો હું કે વજન કરલો પાછે ગ્રોથ ચાર્ટ હુઆ એક ઠન કે આપલો પિલા ચો વજન ઉંમર હિસાબ ને અચ્છા આસે કાય કમ આસે હું કે આંગણવાડી કાર્યકર્તા સાંગુઆય તો હું તો ફેર એદી કમજોર પિલા મન આસોત લાલ રંગ ને એસોત નહીં તો પિલા રંગ ને એસને સાંગલે ઝટકે સમજુઆ ગાંવ ચો દીદી મન તો એચો કાજે હું ગોટ કે મેં બોલી તા સાંગે છે તો હું મન કે સાંગુ પડે છે કે લાલ ઓર પિલા મેં એદી પિલા એસે તો હું કે સ્વાસ્થ્ય જાંચ કરું બુધવાર હર બુધવાર કે હોય છે આમચો ગાંવ ગાંવ ને જો પીએચસી આસે પીએચસી જો આસે હું થને તો ડોક્ટર મન દખુઆ દવાઈ દેવા થુન મન કે તો હું કમજોર પિલા મન કે હર સપ્તાહ જો હે મહિના ને એક બાર અસન નેવ ઓર હું મન કે સ્વાસ્થ્ય જાંચ કરાવું જો હે ફિર દવાઈ હોય દિલાતો હે ફિર ખાતો પીતો કા જો બોલે સમજાતો રહે કે યે ખા યે કહા અચ્છા આલુ ઉબરા ઉબાલ કે હું મન કે ખુઆ રેડી ટુ ઈટ મિલે સે હું કે ખુઆ અચ્છા અચ્છા બીતી ખુઆ તાકિ પિલા મન કે કાયા દેખભાલ હોય દે ઓર હું ચો વજન બઢે દે ઓર હું પિલા બોલે સ્વસ્થ હોય દે તો યે બીતી હે એ તો હોલી આંગણવાડી ને કાંઈ કાંઈ કામ કરું આ હું બીતી આય એટલે આંગણવાડી ને ઓર કાંઈ કાંઈ હમારે આમચો યોજના બલ ચલે છે હું યોજના ને જો સબસે પહેલે મેં સાંગે દે પીએમ વીવાય બોલવાત પીએમએમ વીવાય તો પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના યે યોજના જો હૈ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના યે હમારી ગર્ભવતી માતાઓ કો જો હૈ જિનકી પ્રથમ સંતાન હોતી હૈ તો ઉનમે ભી જો પાત્રતાધારી હૈ તો ઉન પાત્રતાધારી માતાઓ કો જો હૈ ઇસમે લાભ દિયા જાતા હૈ ઓર ઇસમે ગર્ભાવસ્થા કે 6 માહ કે બાદ ઉનકો પ્રથમ કિસ્ત જો હૈ વો 3000 રૂપિયા કા જો હૈ વો મિલતા હૈ ઓર બચ્ચા જબ 3.5 મહિને કા હો જાતા હૈ ઉસકો સારે ટીકે લગ જાતે હૈ ઉસ સમય જો હૈ ઉસ માતા કો 2000 રૂપિયા ઓર દિયા જાતા હૈ ઉસકે લિયે ફોર્મ ભરના પડતા હૈ કુછ કુછ જાનકારી જો હમ માંગતે હૈ પેપર માંગતે હૈ એકાઉન્ટ નંબર આધાર નંબર તો વો સારી ટીકાકરણ કાર્ડ યે સારી ચીજે ઇસમે લગા કે જો હૈ ફોર્મ કે સાથ જમા કરના પડતા હૈ જો આંગણવાડી કાર્યકર્તા હી હમારી કરતી હૈ દૂસરા હમારા અભી ઇસી મેં ઓર એક જુડ કે અભી આયા હૈ કે હમારી એસી ભી માતાએ હૈ જિનકી દૂસરી કન્યા હુઈ હૈ તો દૂસરી કન્યા જો હૈ ઉન માતાઓ કો ભી હમ ઇસમે લાભાન્વિત કર રહે હૈ ઓર ઉન માતાઓ કો જૈસે બચ્ચા જન્મ લે લિયા ઉસકે બાદ 3.5 મહિને કા હો ગયા જો કન્યા હૈ ઉસ સમય તો 3.5 મહિને કી હો જાતી તો ઉસકો સારે ટીકે જબ લગ જાતે હૈ તો ઉસ દૌરાન જો હૈ ઉનકો સીધે એક કિસ્ત મેં 6000 રૂપિયા કી રાશિ જો હૈ ઉનકે એકાઉન્ટ મેં ભુગતાન કિયા જાતા હૈ તો ઉસકે લિયે ભી ઉનકો ફોર્મ ભરના પડતા હૈ ઓર સારે એકાઉન્ટ જો હૈ પેપર વો લેના પડતા હૈ આધાર નંબર ઓર બાકી જો હમારે ફોર્મેલિટીઝ હૈ વો સારે જો હૈ ઉસમે લેના પડતા હૈ તો ઉનકો ઇસમે લાભાન્વિત મિલતા હૈ તો સભી દીદી લોગો સે આગ્રહ હૈ કે વો ઇસ યોજના કા લાભ જરૂર અપને પાસ કે આંગણવાડી સેન્ટર મેં જાકે ઇસકા ઉઠાએ
1: તો નિશા પાંડે જેસન કે ઇતલો યોજના મંચો જેસન કે પોષણ આહાર તો સબ તો સાંગલાસ મંત્ર ગાંવ ને તો મતલબ કઈ કસન નિરક્ષર લોગ આસો મતલબ જાણકારી નહીં રહે છે તો મતલબ એ મન કે ડગરા તો રાન તો સર્વે કરતો કસન હોય છે
0: એ કામ તો આંગણવાડી કાર્યકર્તા કરે છે ઓર આમ ચો થાને શાસન ચો નિર્દેશ અસન આય કે હર અપ્રેલ મહિના મે સબ પૂરા ગાંવ ચો સર્વે કરતો આય
1: અચ્છા
0: તો કોણ જન્મ હોય છે હું કે જોડતો આય જો મરુન ગેલા હું કે હટાતો આય કોની નયા પરિવાર ગાંવ ને ઈલો ને હુંકે બલે જોડતો આય કોની બહાર ગેલો પરિવાર હુંકે હટાતો આય તો અસન કરું હર અપ્રેલ મહિના ને સર્વે હોય છે તો પૂરા ગાંવ ચો ડાટા જો આય આંગણવાડી કાર્યકર્તા લગે આસે તો હું તો ઘુમન ઘુમન કરે છે એક તો કાયા ગાંવ ને કમ કમ ઘર રહે છે જ્યાદા બહુ તો નહીં રહે સબ એક દૂસરા કે જાનસો તો ઉથા જ્યાદા પરેશાની નહીં હોય જાણકારી ધરુન તો આંગણવાડી કાર્યકર્તા ઉતા કરે છે
1: અચ્છા જી બોલે જ્યાદા તકલીફ બોલે
0: નહીં જ્યાદા તકલીફ નહીં હોય
1: તો બોલે ને સબ મહિલા મન જો કુછ નિશ્ચિત દિન રહે છે હોતી મન ખાક દેતો રસન કઈ
0: નિશ્ચિત દિન બોલો ને મંગળવાર દિને આમચો જો THR વિતરણ હોય છે રેડી ટુ ઈટ જો હે દુઈ મંગળ એબે મેં સાંગ્યુ રહે પહેલા મંગળ ઓર તીસરા મંગળ તો હું દિને તો માતા મન એવું ચ્યાત ઓર હુંચો બાદ ને ફિર ટીકાકરણ દિવસ ને આમચો પોષણ એમ સ્વાસ્થ્ય દિવસ હોય છે તો હું થાને બોલ 15 થી 49 સાલ છો મહિલા મન કે હાક દોતે હું તો જમા કરતો આય ઓર જોન બોલ ગોડ બાત હર મહિના ને એક એક નયા નયા વિષય મન કે ધરતી જાતો રહે ઓર હું મન કે ગોડ બાત જો હે ઉનસે અચ્છા અચ્છા ગોડ બાત કે ઉનકો સિખાતો હે સ્વાસ્થ્ય સે સંબંધિત પોષણ સે સંબંધિત યે સબ બાત મન કે હું સબ કે સિખાતો રહે તો યે દિન તો નિશ્ચિતા સે એચો બાદ ને

હા તો દાદા દીદીમન, કાય નંગત ગીત રલી, ગીત માને ચો જીવનાને હરીક બનાને છે, ગીત ગાવ તો ભલે ગોટો કલા આય, જ્ઞાન ધ્યાન ઓર ગીત ગોવિંદ કે સુનતે રલોને સમયાચો પતા ભલે નહીં ચલે, તુમે ભલે જાન સાસ કે સમયાચો કિતરો મોલાય, સમયાને ગેલોને સમયાલે એક હુઆય, ઓર એક મચો જાતો સમયા ભલે હોલી, ઓર સમયા કાચી કાજે ઠેબે ભલે નહીં, ફેર કોની દેને નંગત ગોઠમન સંગે ભેટઘાટ હોઉં દે, તો જાતો પૂરે મુકે વિદા દિયા, એચી સંગે કલા ઓર કલાકાર સુનતો સપાય ગાંવ કરિયા દાદે દીદી સિયાન સજન ઓર સંગજોહરિયા મન કે મેં સેવતી કરે સે જુહાર.